કે પોડકાસ્ટના લહેરોપર ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત કરીએ. આજની તારીખ 21 ઓગસ્ટ 2026 શુક્રવારનો દિવસ અને તિથિ પ્રમાણે જોવા જઈએ તો શ્રાવણ સુદ નોમ આજની તિથિ આપ સૌ કોઈનું સાથ આપી રહી છે. રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો ત્યારથી લઈને બપોરના 2 વાગ્યા સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનું મનોરંજન કરવા માટે આપણા ગુજરાતી ગીતોની સફરમાં. અને આ રંગારંગ કાર્યક્રમમાં રંગીન ગુજરાતી ગીતો ફક્ત તમારા માટે લઈ આવ્યા છીએ. તો બસ જ્યાં ક્યાંયથી પણ જોડાઈ ગયા છો આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે ચોક્કસ જોડાઈ ચૂક્યા હશો. ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે ખૂબ જ સરસ શબ્દોની સાથે કરીશું. શ્રોતાઓ, પહેલાના જમાના

માટીની દિવાલો હતી પણ તે વધુ મજબૂત હતી, કારણ કે આજના જમાનામાં સિમેન્ટની દિવાલો બન્યા પછી ઘર અને સંબંધો તૂટવા લાગ્યા છે. આજના આપણા કાર્યક્રમમાં સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ આપણે હંમેશા કરવો જોઈએ. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ. શ્રાવણનો માવન પાવન માસ ચાલી રહ્યો છે અને શ્રાવણના આ માસમાં ચાલુ ભગવાન ભોળાનાથનું નામ લઈએ. કિંજલ દવેના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ગીતની સાથે કરીએ એક મધુર શરૂઆત.

કોઈનું નામ ફક્ત સાંભળીને અથવા મોબાઈલ પર તેમનું નામ ફક્ત જોઈને અથવા કોઈનો આવેલો મેસેજ માત્ર જોઈને જો તમારા દિલમાં એક અલગ પ્રકારની ખુશી અનુભવાય તો બસ સમજી લેજો કે તેને જ કહેવાય પ્રેમ. ભલે તમે દૂર હો, સંપર્કમાં ન હો, છતાંય તેનું નામ માત્ર જોઈને જે આનંદ થાય તેને છે કહેવાય પ્રેમ.

ભાવિન ભાનુશાલીના સ્વરમાં મુકાયેલું હતું આ ગીત, અને ફરી એકવાર ભાવિન ભાનુશાલીના સ્વરમાં જ મુકાયેલું આ ગીત વારી ગઈ પિયા ફિલ્મનું ગીત છે. અને આ બિલકુલ વારી ગઈ પિયા ગીતનું ગીતના બોલ છે, જલસો ફિલ્મનું નામ છે. એન્જોય કરીએ આ ગીતને, અને આ ગીત જ લઈ જશે આપણે આજના આપણા કાર્યક્રમના સમાપ્તિ સુધી. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું રંગારંગ કાર્યક્રમને લઈને રવિવારે સાંજે 3:30 વાગે. બસ એન્જોય કરતા રહો. પૂજા જોશી અને ભવિન ભાનુશાલીના સ્વરમાં મુકાયેલું આ ગીત રત્નાને આપો અનુમતિ. આ સાથે જ નમસ્કાર, શુભ દિવસ સૌને.